પૈસા ગામમાં ને શહેર નો પૈસા ગામમાં. કિસાન ભાઈઓ, આપણો કાજે પ્રાકૃતિક તરીકા થી ખેતી કરનો હોય છે, બહાર થી ખત ને દવાઈ લાવણે જરૂરત ની પડે. જસો જંગલ માં ફલ વાળા ઝાડકા બિના ખત ને દવાઈ થી મોટા હોય જાય ને કાય સારા ફળ લગાડે તો સે આપણું ભી ખેતી કરનું છે.

ગાઉનો પૈસા ગાઉમાં ને શહેરનો પૈસા ગાઉમાં, મારા કિસાન ભાઈઓ પ્રાકૃતિક ખેતીમાં બીજનો ટીકા લગાવવાને વાટે ને જાડા મોટા રાણનો ધાન વાટે જીવને કીડા લીએ હમરી દેશી ગાયનો ગોબર ને મૂતનો ઉપયોગ કરીને આપણી ધરતીમાં નાના મોટા જીવ લીએ બીજા મૃત જી મૃત જો સબનો ઉપયોગ કરી ખેતી કર. મારા સભી ભાઈઓ કાજે ધન્યવાદ.

0: નમસ્કાર, તમે સાંભળી રહ્યા છો પહેલો સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટ્યા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ. હું છે આરજે રાકેશ અને આજ તમારી વસમાં વિશેષ કાર્યક્રમ સેહત અને સ્વાસ્થ્ય લઈને મોજુદ થયો છે. આજના કાર્યક્રમમાં આપુ વાત કરવાના છે સિકલ સેલ એનિમિયા રોગના બારામાં. એ બધી વાતો બતાડવા હારું આજ મારી ખાતે સ્ટુડિયોમાં મોજુદ થયા ડાક્ટર સંદીપજી ચોપડા, યા શિશુ રોગ વિશેષજ્ઞ અને જિલ્લા સિકલ સેલ નોડલ અધિકારી છે. અને ડાક્ટર સાહેબ સાથે ચર્ચા કરવા હારું આપણી ખાતે બીજા મહેમાન મોજુદ છે શિશિરજી અગ્રવાલ, યા પત્રકાર મહોદય છે અને ભોપાલના રહેવા વાળા છે. ડાક્ટર સાહેબ અને અગ્રવાલજીનો બહુ બહુ ધન્યવાદ કે તમે અમારા રેડિયો સ્ટેશન પર આવા હારું તમારો કિંમતી સમય આપ્યો અને અમારા ઝાબવા જિલ્લાના આદિવાસી ભાઈઓને સિકલ સેલ જેવી ગંભીર બીમારીના બારામાં જાણકારી વતાડવા હારું આવ્યા. તો એક વાર ફેર દેખી સ્વાગત કરીએ છીએ તમારો. તો ચાલો હવે કાર્યક્રમની શરૂઆત કરીએ અને સાંભળીએ ડાક્ટર સાહેબ અને અગ્રવાલજીની યે સિકલ સેલ જેવી બીમારી પર વિશેષ ચર્ચા.
1: સર, બહુ બહુ સ્વાગત હૈ આપકા. સર, સબસે પહેલે તો મેં યે જાનના ચાહુંગા કે સિકલ સેલ એનિમિયા ક્યા હોતા હૈ ઓર યે કૈસે હોતા હૈ, કૈસે ફેલતા હૈ.
2: બહોત બહોત ધન્યવાદ. સિકલ સેલ એનિમિયા એક આનુવંશિક રોગ હૈ જો કે પીઢી દર પીઢી ફેલતા હૈ, પીઢી દર પીઢી ટ્રાન્સફર હોતા હૈ. એક માતા પિતા સે બચ્ચોં મેં આતા હૈ યા દાદા દાદી સે या नाना नानी से, इस तरह से ये पीढ़ी दर पीढ़ी आता है. अगर माता पिता में दोनों में अगर सिकल सेल के लक्षण हैं तो बच्चे में आना स्वाभाविक है. और इनके जो प्रारंभिक लक्षण हैं जैसे
1: सर इसकी प्रारंभिक लक्षण क्या होते हैं?
2: इनके जैसे प्रारंभिक लक्षण हाथ पैरों में दर्द होना, जोड़ों में दर्द होना, खून की कमी होना, पीलिया होना, तिल्ली का बढ़ जाना, छाती में दर्द होना और क्या कहना चाहिए कि हृदयघात होना और दिमाग पे स्ट्रोक आना. ये इस तरह के ये जो है गंभीर लक्षण भी है और प्रारंभिक लक्षण भी है. सिकल सेल बच्चों में या मरीजों में बारंबार खून की कमी होती है जिसके कारण इनको बार बार हॉस्पिटलाइज होना पड़ता है, अस्पताल में भर्ती होना पड़ता है. इनको दर्द भी बहुत ज़्यादा होता है. इनका दर्द जो होता है बहुत असहनीय दर्द होता है. या ये मान लो कि एक प्रेगनेंसी वाला जो दर्द होता है, जो डिलीवरी के समय जो दर्द होता है, उस तरह का दर्द ही,